ચોપાલ કાર્યક્રમ શૂન્ય સગળ શ્રોતાઓને મુકેશભાઈકા ઘણા ઘણા રામ રામ, મોકળા મોકળા રામ રામ. ભાઈ લોકો, આપા દેખા કે અબો મોસમ ખરાબ ચાલણ લાર્યું હે, આંધી હે, કદી તૂફાન આ જાય તેજ, કદી માડી મોટી છાંટા છિડકાવી હો જાય, કઈ જગ્યા ગડા બી પડે, તો એ મોસમ ગમાં આપણને કઈ સાવધાનીઓ રાખણી ચીએ. જ્યાં એ ટાઈમ આપા દેખા કે જકા બિજલી કા ખંભા હે, બહુ આપણને બચાવ જરૂર રાખણો ચીએ. એમાં સાવધાનીયા રાખનારી બાત કે બે આપણે ધ્યાન દેવા કે આંધી તૂફાન આવે છે બી ટાઈમ આપણ બિજલી કા જગા ખંભા હે યા ટ્રાન્સફાર્મર હે યા એના અલાવા લોગ કોઈ બી ખંભા હે બાંગા આપણ નેડે ના જવા બાંગે સારે ના ખડ્યા હોવા તો આપણ દૂરી બણા કે રાખવા છું. એના અલાવા ભાઈ લોકો, આપણે દેખા કે કઈ વાર આંધી તૂફાન ગામાં જખેડા ગામાં તારા તૂટ જાય, તો તારંગમાં આપણે દેખા કે કઈ વાર સડકાંગમાં છોટા ટાબરિયા હે યા કઈ વાર આપણા બી એસી ભૂલ કર લ્યા કે બાંગે જાગે હાથ લગા દે યા બાને સાઈડમાં કરણગી સોચા તો અહીંયા કતઈ નહીં કરણો હે. આપણે દિમાગમાં હર ટાઈમ આવી રહેણી હે કે બા તારંગમાં કરંટ હે, યાની બે જીવિત હે, બા દૂર રહેણો હે. ઇંગા સાગે સાગે આપણે ઓ બી ધ્યાન રાખા કે જકા આંધી તૂફાન આવે યા મેં આવે તો બી ટાઈમ આપણે દરખતાંગા નીચે ના ખડ્યા હોવા, ક્યોંકિ કઈ વાર કેવું હે કે કઈ વાર કે જ્યાદાતર આપણે દેખા કે તારા જગી હવે દરખતાંગ માકર જાવે તો બીયું ભી આપણને બચગે રહેણો બાંગે પેડાંગ નીચે આપણે શરણ ન લેવા. એના સાગે સાગે એ વાત કો બી ધ્યાન રાખા કે જે આપણા કારગામાં હા યા કોઈ સાધન ગામાં હા તો આંધી તૂફાન આવે તો આપણા સાધન ગામાં અહીં બેઠા રહેવા, બહાર ન નીકળા, ઓર ઇને બીને જઠે જા રહ્યા તો આપણે એક જગ્યા ખડ્યા બી હો શકા, એમાં કોઈ દિક્કત કોની. એના સાગે સાગે આપણા આંધી તૂફાન આવે તો ઘરાંગામાં બી રહે ગે આપ બચ શકા, ઓર આપણા એ વાત કો બી ધ્યાન રાખા કે જ્યાં આપણે કોઈ બિજલી કા ઉપકરણ હે જ્યાં ટીવી હૈ યા કમ્પ્યુટર હૈ યા એના અલાવા ઓર બી કોઈ ફ્રીજ હૈ તો બાંગો આપણા પ્લગ જકો હૈ વો નિકાળ દેણો હૈ, યાની બાને આપણા બિજલી કનેક્શન અલગ કર દેણો હૈ. તો એવું આપણા કે હૈ કે જકા શોર્ટ સર્કિટ હોય બીંગ નુકસાન શું બચ શકા, આપણા ઉપકરણ બચા શકા ઓર ખુદ બી બચ શકા. તો એ છોટી છોટી સાવધાની હૈ જકી આપણે રાખા તો આપણા નુકસાન કોની હોવે નહીં. તો બાતા ઓર ભી કરાંગા, પહેલાં આપણે સુણ લ્યા ઓ ભજન સુણો સા.